કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ થી ઇસી તરહ જીવન આશાવાદી હૈ જીવે આશા મરે નિરા સાઈ દે પ્યાર એ ભી કિસે અગમી આસ વિચ બેઠા અમૃત વેળે જુડ્યા હૈ

પ્યારી ધન ગુરુ નાનક પાતશાહજી ની ખીડી ફુલવાડી પર્વત માઈ પાઈ આપ ધન હો દૂર લેડે તો ચલ કે હંસ ઉડારી માર કે સત્સંગ રૂપી માન સરોવરે જુડ કે આજ તો દાત તુસી ભી પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાત નું સંભાળીએ માલક દિયા દાતા પ્રાપ્ત કરકે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરેલે નાનક અર્પણ આપણે મેલે બાબાજી ને બખ્શિશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન યજ્ઞ આરંભ બાણી દે સોમે ચાલ રહે હૈ.